શ્રોતેઓ, કીર્તિ શિલેદાર યન્ની સૌભદ્ર સ્વયંવર સંશયકલ્લોળ શાકુંતલ કાનોપાત્રા એક જ પહેલાં પુણ્યપ્રભાવ અશા એકાહુન એક સરસ સંગીત નાટકાંમધૂન વિભિન્ન પ્રકારચ્યા ભૂમિકા કેલ્યા.